0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વય વરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી પ્રસારિત થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબરિજનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 3 જુલાઈ અને શુક્રવારના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરું છું. મિત્રો, જુલાઈ મહિનો એટલે નોકરિયાતો માટે ટેક્સ રિટર્ન ભરવાનો મહિનો. જો કે ATO એવી સલાહ આપે છે કે તમારે આ અંગે ઉતાવળ કરવી જોઈએ નહીં. બીજી તરફ જોઈએ તો શિયાળાએ અહીં મેલબર્નમાં માજા મૂકી છે. તાપમાન 5 ડિગ્રી નીચે હોય તેવા દર અઠવાડિયે અનેક દિવસો આવી રહ્યા છે. જેકેટો હવે કબાટમાંથી બહાર નીકળી ગયા છે અને ધુમ્મસવાળી સવાર રોજિંદી વાત બની ગઈ છે. કેવું છે તમારા શહેરનું હવામાન અને તમે શિયાળામાં શું કરો છો તે લખી જણાવો અમને. અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની, મેલબર્ન અને બ્રિસ્બેન તથા કેનબેરાના બપોરે 2 થી 3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની આજના મુખ્ય સમાચારથી.

0: આજે જુલાઈ 2026ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ એક ઓસ્ટ્રેલિયન નાગરિકે ગાઝામાં યુદ્ધ અપરાધ કર્યા હોવાના આક્ષેપોનું મૂલ્યાંકન કરી રહી છે. ધ ગાર્ડિયન અખબારે અહેવાલ આપ્યો છે કે ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ઇન્ટરનેશનલ જસ્ટિસ દ્વારા AFPને 61 પાનાનો અહેવાલ સોંપવામાં આવ્યો છે. તેઓ કહે છે કે સંક્ષિપ્ત વિગતો વર્ષ 2023 અને 2024 દરમિયાન ગાઝામાં IDF બટાલિયન દ્વારા કરવામાં આવેલા કથિત યુદ્ધ અપરાધો સંબંધિત છે જેનો ઓસ્ટ્રેલિયન નાગરિક સભ્ય હતો. એવું માનવામાં આવે છે કે આક્ષેપોમાં રહેણાંક ઇમારતોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાનો સમાવેશ પણ થાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મેલબર્નના ઉત્તરમાં એક મેડિકલ સેન્ટરની બહાર એક કિશોર છોકરાનું મૃત્યુ નિપજ્યા બાદ અનેક લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. વિક્ટોરિયા પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે 16 વર્ષીય યુવક પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને પછીની તારીખે બાળકોની અદાલતમાં હાજર થવા માટે રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. 20 વર્ષીય યુવક પર આગ દ્વારા ગુનાહિત નુકસાનનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે ક્રેગીબન કોમ્યુનિટી હોસ્પિટલની બહાર 15 વર્ષીય કિશોર છરીના ઘા બાદ ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની પોલીસે જણાવ્યું છે કે AI આસિસ્ટેડ ફેશિયલ રેકગ્નિશન કેમેરાના ઉપયોગના પરિણામે ઘણી ધરપકડ કરવામાં આવી છે. આ ટેકનિક લોકોના ચહેરાને સ્કેન કરે છે અને તેની તુલના પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સમુદાયના 8,000 લોકોની છબીઓ સાથે કરવામાં આવી છે જેમની પાસે બાકી ધરપકડ વોરંટ છે. પહેલના પ્રથમ અઠવાડિયામાં 1,30,000થી વધુ ચહેરાઓને સ્કેન કરવામાં આવ્યા છે, જેના કારણે 18 ધરપકડ કરવામાં આવી છે અને 21 નોંધાયેલા બાળ જાતિ અપરાધીઓની ઓળખ પણ કરવામાં આવી છે. કેન્દ્રીય સરકારે મોટાભાગના ઓસ્ટ્રેલિયન વિઝા સબક્લાસ માટે અરજીની ફીમાં 25% વધારો કર્યો છે. સ્ટુડન્ટ વિઝા માટેની અરજીની ફી 1 જુલાઈથી $2,000 વધીને $2,500 કરવામાં આવી છે, જ્યારે ટેમ્પરરી ગ્રેજ્યુએટ કે જે સબક્લાસ 485 તરીકે પણ ઓળખાય છે તે વિઝાની કિંમત હવે $5,750 થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં પહેલેથી જ વિશ્વની સૌથી વધુ ઊંચી સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન ફી છે અને તાજેતરના વધારાના કારણે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને માઇગ્રેશન એજન્ટોએ તેની ટીકા પણ કરી છે. વિઝન કન્સલ્ટન્ટના ચીફ એક્ઝિક્યુટિવ અને રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ અલી લાખાણીએ SBS ઉર્દુને જણાવ્યું હતું કે લાંબા પ્રોસેસિંગ સમય સાથે મળીને ઊંચી ફી અરજદારો પર વધારાનું દબાણ લાવશે. વિદેશના સમાચારોમાં, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા સામે 2 એન્ટીવાયરલ થેરાપી અભિગમોનું ક્લિનિકલ પરીક્ષણ શરૂ થઈ ગયું છે. ઇબોલાના બુંડી બોગ્યો સ્ટ્રેન માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી, જેના કારણે DR કોંગોમાં 1400થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 438 લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે. SBS ગુજરાતી પર આ હતા શુક્રવાર 3 જુલાઈ 2026ના મુખ્ય સમાચાર. મિત્રો, ડ્રગ ઓવરડોઝને લીધે થતા મૃત્યુનો આંકડો હવે માર્ગ અકસ્માતમાં જે મૃત્યુ થાય છે તેના કરતાં પણ વધુ મોટો થયો છે. તે અંગેની વિગતો મેળવીએ આ અહેવાલમાં.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
2: ઓસ્ટ્રેલિયામાં દર 3.5 કલાકે એક વ્યક્તિ ડ્રગ ઓવરડોઝને કારણે જીવ ગુમાવી રહ્યો છે. પેનિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટના નવા આંકડા દર્શાવે છે કે એક જ વર્ષમાં 2,500થી વધુ લોકો ડ્રગ્સના કારણે મૃત્યુને ભેટ્યા છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતું વર્ષ છે. CEO જ્હોન રાયન કહે છે કે આંકડો હવે રાષ્ટ્રીય રોડ એક્સિડેન્ટના આંકડા કરતાં લગભગ બમણો છે અને ફ્રન્ટલાઇન વર્કર્સને ચેતવણી આપી રહ્યા છે કે ગેરકાયદેસર ડ્રગ માર્કેટ વધુને વધુ અણધાર્યું બની રહ્યું છે, જેમાં વ્યસન સમાજના દરેક વર્ગના લોકોને અસર કરી રહ્યું છે. વિગતો જાણીએ આ અહેવાલમાં. લીઝા મૂર બહુ સારી રીતે જાણે છે કે વ્યસન કેટલી આસાનીથી જીવન અને મરણનો સવાલ બની શકે. સિડનીની આ મહિલાને રિકવર થતા પહેલા 16 વર્ષ સુધી હેરોઇનની લત લાગી હતી.
3: You don't think it would happen to you, and then I have overdosed a lot. I have overdosed so much that I have 2 permanent cysts on my brain from all the overdosing that I've done.
2: તેણે કહ્યું કે વ્યસની લોકોના સમુદાયમાં હવે મોત એટલા સામાન્ય બની ગયા છે કે આ સાંભળીને કોઈને ખાસ આંચકો પણ લાગતો નથી.
3: Somebody's always dying, you know what I mean? It's sort of even become like a little bit, like you get a little bit used to it, which is so sad to say, you know?
2: આ એક નવો અને ડરામણો આંકડો છે. પેનિંગટન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે 2024માં 2500થી વધુ ઓસ્ટ્રેલિયનો ડ્રગને લગતા કારણોસર મૃત્યુ પામ્યા, જે અત્યાર સુધીની સૌથી ખતરનાક વર્ષ બને છે. પેનિંગટન ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ જોન રાયન કહે છે કે ઓવરડોઝથી થતા મૃત્યુ હવે રોડ એક્સિડન્ટથી થતા મૃત્યુ કરતાં લગભગ બમણા છે.
4: Well, we're seeing double the number of people dying from overdose than what are dying on the road toll, from the road toll. And so the scale of the problem is huge, and it's affecting people from all parts of the country and from all age groups and all socioeconomic backgrounds.
2: સંશોધકો કહે છે કે ભલે ઓપિયોઇડ્સ આનું સૌથી મોટું કારણ છે, પણ મેથામ્ફેટામાઇન અને કોકેઇન જેવા સ્ટિમ્યુલન્ટ્સ એટલે કે ઉત્તેજક દવાઓ સાથે જોડાયેલું નુકસાન પણ વધી રહ્યું છે.
5: We are seeing rising harms related to stimulants such as methamphetamine and cocaine. Globally, we're seeing rising availability of these substances. And in Australia, we're seeing reports of rising use of these.

0: when it's sliced with fentanyl.
1: ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થે તાજેતરમાં ચેતવણી આપી હતી કે 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા કારણ કે જેને તેમણે કોકેન સમજ્યું હતું તેમાં ઓપિયોઇડ્સ મિક્સ હતું. નેશનલ ડ્રગ અને આલ્કોહોલ રિસર્ચ સેન્ટરના એસોસિએટ પ્રોફેસર એમી પીકોક કહે છે કે નાલોક્સોન એક એવી દવા જે ઓપિયોઇડ ઓવરડોઝની અસરને અસ્થાયી ધોરણે ઉલટાવી શકે છે તેની વધુ ઉપલબ્ધતા ઓવરડોઝથી થતા મૃત્યુને અટકાવવામાં મદદ કરી શકે છે.
2: But this requires people to be aware of take-home naloxone, for it to be in stock and for them to be able to access it. So in terms of moving forward, we need to be addressing those barriers around accessing take-home naloxone and also looking to engage a broader population of people who use drugs, particularly as we hear of reports of drugs such as stimulants, cocaine and methamphetamine containing opioids unexpectedly.
1: John Ryan's દલીલ છે કે ઓસ્ટ્રેલિયા હજુ પણ નુકસાન ઘટાડવા અને સારવાર પાછળ ખર્ચ કરવાને બદલે કાયદાના અમલીકરણ પાછળ વધારે ખર્ચ કરી રહ્યું છે.
3: I think we've continued to fund law enforcement at 2/3 of the drug budget and giving hardly any money to harm reduction or safety initiatives. And if you keep ignoring the evidence and do business as usual, it's only logical and inevitable that the overdose toll will climb, and that's what we're seeing.
1: Reverend Bill Cruz, જેમણે બેગર લોકો અને વ્યસનનો સામનો કરી રહેલા લોકો માટે ફ્રન્ટલાઇન ચેરિટી સેવા ચલાવવામાં 50 વર્ષથી વધુનો સમય પસાર કર્યો છે. તેઓ જણાવે છે કે આ આંકડાઓ એક ચેતવણી સમાન હોવા જોઈએ.
4: The number of deaths by drug overdose exceeding car smash deaths is a huge wake-up call. The last time it happened was in the 1990s. A legalistic approach to drug taking only makes the issue worse. We need to change tactics, look at drug usage as a health issue rather than a legal issue, and then we will begin to make the problem less intractable.
1: વ્યસન સામે જજુબી રહેલા દરેક વ્યક્તિ માટે લીઝા મુરનો સંદેશ એકદમ સરળ છે.
5: I would say to them that there is a way out. I know it doesn't seem like it right now, but there is a way out. And my best suggestion would to do like a long-term rehab or to maybe try a meeting or just reach out for help.
1: જે સંભાળનારાઓને સપોર્ટ જોઈતો હોય તેઓ સલાહ અને કાઉન્સેલિંગ માટે ફ્રી નેશનલ આલ્કોહોલ એન્ડ અધર ડ્રગ હોટલાઇન પર 1800-250-0015 નો કોલ કરીને સંપર્ક કરી શકે છે. હેના હોટસન અને યાસ્મિન અલ્વાકાલનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
6: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
7: સ્ટ્રીમિંગ લાઈવ ઓન SBS ઓન ડિમાન્ડ ધ ટુર ડે ફ્રાન્સ.
8: It is race on.
7: Shift into gear and watch the world's most brutal showdown.
8: The tension, it is going through the roof.
7: Race for the rivalries.
8: Oh!
7: The sacrifice. And the ultimate test of endurance. This isn't just sport, it's pure drama. The Tour de France starts 5th of July on SBS and on demand.
9: મિત્રો, બ્રેક પછી ફરીથી એક વખત આપનું ગુજરાતી કાર્યક્રમમાં સ્વાગત છે. બુધવારના કાર્યક્રમમાં હેમલતાબેન પુરોહિતે અમને જણાવ્યું હતું કે જય શ્રી કૃષ્ણ મીરાનીબેન અને અંજલિબેન તથા તમારી સમગ્ર ટીમને ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામ રજૂ થઈ રહ્યો છે તથા તેમણે જણાવ્યું હતું કે અંજલિબેનનો સુંદર અવાજ સાંભળીને આનંદ થયો, ગુજરાતી રેડિયોમાં તેમનું સ્વાગત છે. જતીનભાઈ સાથેનો ઇન્ટરવ્યૂ તેમને તથા રોમેન્ટિક ગીતો પણ તેમને ખૂબ જ ગમ્યા હતા. આભાર હેમલતાબેન આપના મેસેજ માટે. મિત્રો, કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
10: નમસ્કાર શ્રોતા મિત્રો, 2 જુલાઈ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. જાપાનના વડાપ્રધાન સના તકાઇચી હાલમાં ભારતના પ્રવાસે છે. ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે તેઓએ મહત્ત્વની સમજૂતી કરી છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન સના તકાઇચીને પોતાની નાની બહેન તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી હવે એક નવા યુગમાં પ્રવેશી રહી છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને સના તકાઇચી વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, સહયોગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સપ્લાય ચેઇન, રોકાણ અને નવી ઉભરતી ટેકનોલોજી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં બંને દેશોના પ્રતિનિધિઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેના અનેક મહત્વના મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારત અને જાપાન બંને દેશોએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ આધારિત વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને જાપાન વચ્ચેનો સંબંધ માત્ર આર્થિક ભાગીદારી પૂરતો સીમિત નથી, પરંતુ તે પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો અને સમાન હિતોના મજબૂત પાયા પર ટકેલો છે. આગામી વર્ષોમાં આ મજબૂત ભાગીદારી બંને દેશોના વિકાસની સાથે આખા ઇન્ડો પેસિફિક ક્ષેત્રની સમૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવશે. વોટ્સએપે તેનું નવું યુઝરનેમ ફીચર લોન્ચ કર્યું છે. આ નવી ખાસિયતને લીધે હવે લોકો પોતાનો મોબાઈલ નંબર દર્શાવ્યા વિના અન્ય યુઝર સાથે વાત કરી શકશે. જો કે વોટ્સએપના આ નવા ફીચરથી ભારત સરકાર હાલ પૂરતી સંમત ન હોય તેમ લાગે છે. સરકારે નવું યુઝરનેમ ફીચર શરૂ કરવા મુદ્દે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ ફટકારી છે. સરકારે મેટાને 3 દિવસમાં આ ફીચર અંગે વિસ્તૃત જવાબ આપવા નિર્દેશ આપ્યો છે. વધુમાં મેટાને સરકાર સાથેની ચર્ચા વિચારણા પૂરી થવા સુધી યુઝરનેમ ફીચર ભારતમાં લોન્ચ નહીં કરવાનો આદેશ પણ અપાયો છે. વોટ્સએપે યુઝર્સની પ્રાઇવેસી પહેલાં કરતાં વધુ મજબૂત થશે તેવો દાવો કરવાની સાથે યુઝરનેમ ફીચર લોન્ચ કર્યું છે, પરંતુ કંપનીની આ જાહેરાત સાથે જ ભારત સરકાર આ અંગે સાવધ થઈ ગઈ છે. સરકારને આશંકા છે કે આ ફીચરનો દુરુપયોગ થશે તો ઓનલાઈન ફ્રોડ અને નકલી ઓળખવાળા કેસોમાં વધારો થઈ શકે છે. ભારતમાં વોટ્સએપના 50 કરોડથી વધુ યુઝર છે. કેન્દ્ર સરકાર નવા યુઝરનેમ ફીચરની ગુપ્તતા અને સુરક્ષા પાસાઓની તપાસ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર એ સમજવા માગે છે કે ક્યાંક આ ફીચર સાયબર ગુનેગારો માટે નવી સુવિધા ના બની જાય. સરકારને તપાસમાં કોઈ ગંભીર ખામી અથવા સુરક્ષા સાથે સંકળાયેલી સમસ્યા જણાશે તો મેટા કંપનીને આ અંગેના વધુ ભયસ્થાનો જણાવી તેનો ભારતમાં અમલ અટકાવી પણ શકાય તેવી શક્યતા છે. વોટ્સએપનું આ ફીચર ટેલિગ્રામની જેમ કામ કરે છે. પહેલાં કોઈ નવી વ્યક્તિ સાથે વોટ્સએપ પર વાત કરવા માટે મોબાઈલ ફોન નંબરની જરૂર પડતી હતી. હવે યુઝર માત્ર પોતાના યુઝરનેમ મારફત પણ વાતચીત શરૂ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આ ફીચરથી વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર સામેની વ્યક્તિને બતાવ્યા વિના તેની સાથે વાત કરી શકે છે. તેનાથી યુઝરની પ્રાઇવેસી વધુ સારી થશે અને અજાણ્યા લોકોને નંબર આપવાની જરૂર નહીં પડે. બીજી બાજુ વોટ્સએપના ફીચર સામે સરકારની અલગ ચિંતા છે. અધિકારીઓનું માનવું છે કે કોઈ વ્યક્તિ અન્ય કોઈના નામ જેવું યુઝરનેમ બનાવી લે અથવા પોતાની વાસ્તવિક ઓળખ છુપાવીને લોકોનો સંપર્ક કરે તો ઓનલાઈન છેતરપિંડીની નવી પદ્ધતિઓ સામે આવી શકે છે. ટેલિગ્રામ પર અગાઉ પણ નકલી યુઝરનેમ અને નકલી પ્રોફાઇલ મારફત લોકો સાથે છેતરપિંડીના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. આ કારણે સરકાર વોટ્સએપના નવા ફીચર અંગે વિશેષ સાવધાની રાખી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ આ ફીચર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે પ્રાઇવસી વધારવી એ સારી વાત છે, પરંતુ ઓળખ છુપાવવાનું સરળ થઈ જશે તો કૌભાંડીઓ તેનો લાભ ઉઠાવી શકે છે. વિશેષ રૂપે એવા યુઝરનેમ જે કોઈ કંપની, સેલિબ્રિટી અથવા અન્ય વ્યક્તિના નામ સાથે વળતા હોય તેનાથી લોકો સરળતાથી ભ્રમિત થઈ શકે છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામથી ભૂ રાજકીય તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. ભારત સરકારે વિમાનના ઇંધણના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 5 અને કોમર્શિયલ LPGના 19 કિલોના સિલિન્ડર દીઠ રૂપિયા 183.50નો ઘટાડો કર્યો છે. આ સાથે હોટેલ, રેસ્ટોરાં, ઢાબા સહિત ઔદ્યોગિક વપરાશકારોને આંશિક રાહત મળશે, જ્યારે ખાનગી રિટેલ પેટ્રોલિયમ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં રૂપિયા 5 અને ડીઝલના ભાવમાં રૂપિયા 3નો ઘટાડો કર્યો છે. આ સાથે નાયરા છેલ્લા 2 વર્ષમાં રિટેલ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરનારી સૌ પ્રથમ રિટેલ પેટ્રોલ કંપની બની છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી સરકારી ઓઇલ કંપનીઓએ ATF અને કોમર્શિયલ LPGના ભાવમાં પહેલી વખત ઘટાડો કર્યો છે. આ ઘટાડાને કારણે દિલ્હીમાં ATFનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 110 થયો છે, જ્યારે 19 કિલો સિલિન્ડરના કોમર્શિયલ LPGનો ભાવ ઘટીને પ્રતિ સિલિન્ડર રૂપિયા 2930 કર્યો છે. આ ઉપરાંત ફ્રી ટ્રેડ LPGનો ભાવ પણ 5 કિલોના સિલિન્ડર દીઠ રૂપિયા 13 ઘટાડીને રૂપિયા 808.50 કરાયો છે. હજુ પણ આગામી દિવસોમાં ભાવ ક્રમશઃ ઘટશે તેમ લાગે છે. એડનની ખાડીમાં ભારતીય નૌસેનાના માર્કોસ કમાન્ડોઝે સમુદ્રમાં મોટું ઓપરેશન પાર પાડીને સમુદ્રી ચાંચિયાઓનો હુમલો નિષ્ફળ બનાવ્યો છે. ભારતના કોમર્શિયલ જહાજ MV ગોલ્ડન પર આસનેલ સમુદ્રી લૂંટારાઓએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન તાત્કાલિક ભારતીય યુદ્ધ જહાજ INS ત્રિકંદ આવી પહોંચતા ચાંચિયાઓના લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. જહાજ પર ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. નૌસેનાની કાર્યવાહીના કારણે જહાજ અને તેમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. જ્યારે જહાજ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ક્રૂ મેમ્બરે એક રૂમમાં પોતાને બંધ કરી સેટેલાઇટ ફોનથી ભારતીય નૌસેનાને સમુદ્રી હુમલો થયો હોવાની માહિતી આપી હતી. ત્યાર પછી INS ત્રિકંદ ઝડપથી ઘટનાસ્થળ તરફ રવાના થયું હતું. નૌસેના આવવાની ખબર મળતા જ ચાંચિયાઓ તુરંત જ જહાજ છોડીને ભાગી ગયા હતા. ક્રૂ મેમ્બરની સતર્કતા અને તેણે સમયસર આપેલી સૂચનાના કારણે ચાંચિયાઓના પેતરા સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ભારતીય નૌસેનાના વિશેષ મરીન કમાન્ડો માર્કોસે તે પછી આ કોમર્શિયલ જહાજની સંપૂર્ણ તપાસ કરી હતી. આગળ જતાં પણ જહાજને કોઈ ખતરો નથી તેની ખાતરી કર્યા બાદ જહાજને સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. વેપારી જહાજો માટે એડનની ખાડી વિશ્વનો સૌથી વ્યસ્ત સમુદ્રમાર્ગ છે. ભારતીય કોમર્શિયલ જહાજો પણ આ જ સમુદ્રી માર્ગનો ઉપયોગ કરીને સામાનની આયાત નિકાસ કરતા રહે છે. આવી સ્થિતિમાં ભારતીય નૌસેના આ માર્ગ પર સતત દેખરેખ રાખે છે અને કોઈ પણ આપાતકાલીન સમયે તાત્કાલિક કાર્યવાહી કરે છે. હવે જો મંત્રીઓ કે મુખ્યમંત્રી 30 દિવસ સુધી કોઈ કેસ હેઠળ કસ્ટડીમાં રહેશે તો તેમને ખુરશી ગુમાવવાનો વારો આવી શકે છે. આવા મંત્રીઓને પદ પરથી હટાવવાની જોગવાઈ કરતું બિલ આગામી 20 જુલાઈથી શરૂ થતાં સંસદના ચોમાસું સત્રમાં મૂકવામાં આવશે. આ મામલે 130માં બંધારણ સુધારા વિધેયકની સમીક્ષા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ 17 જુલાઈએ લોકસભા સ્પીકરને પોતાનો અહેવાલ સોંપી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આ બિલ રજૂ કર્યું હતું, જે બાદ અપરાજિતા સારંગીની અધ્યક્ષતામાં 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ વિધેયકના મુખ્ય ઉદ્દેશ મુજબ જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રી પર 5 વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે તેવો ગંભીર ગુનાનો આરોપ હોય અને તેઓ સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. કસ્ટડીના 31મા દિવસે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા આપોઆપ આવા ગુનાહિત નેતા તેમના પદ પરથી મુક્ત થઈ જશે. જોકે અહેવાલમાં કાયદાનો દુરુપયોગ રોકવા અને તે રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ન હોય તે સુનિશ્ચિત કરવા માટે કેટલાક સુરક્ષાત્મક સૂચનો પણ સામેલ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધનના મોટાભાગના સભ્યોએ આ સમિતિનો બહિષ્કાર કર્યો હતો. વિપક્ષનો આરોપ છે કે સત્તાધારી પક્ષ તેમના સૂચનોને નકારી કાઢશે અને આ સમિતિનો ઉપયોગ માત્ર એક રબર સ્ટેમ્પ તરીકે થશે.
વિપક્ષોના મતે આ બિલ અલોકતાંત્રિક અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે, કારણ કે તે દોષિત સાબિત થયા પહેલાં માત્ર કસ્ટડીના આધારે જ મંત્રીને પદ પરથી હટાવી દેશે. સત્તાધારી પક્ષનું માનવું છે કે 30 દિવસનો સમયગાળો ઘણો મોટો છે, જે મંત્રીને ઓછામાં ઓછી 3 વખત જામીન અરજી દાખલ કરવા માટે પૂરતી તક આપે છે. હવે જોવાનું એ રહે છે કે ચોમાસું સંસદ આ કારણે કેવું તોફાની રહે છે. મહારાષ્ટ્રમાં મૂસળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ભિવંડીમાં રસ્તાના અધૂરા કામ અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનો 2 થી 3 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. બીજી તરફ વરસાદ વચ્ચે ગઈકાલે ગુરુવારે બપોરે દરિયાઈ મોજા ઉછળતા મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયા હોય તેવા વિસ્તારોથી દૂર રહેવા અને વીજળીના થાંભલાઓથી સાવધ રહેવા અપીલ કરી છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં નવસારી અને સુરત તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં સારો એવો વરસાદ પડતા નાગરિકો અને ખેડૂતોએ રાહત અનુભવી છે. જો કે માંગરોળમાં 1 જ દિવસમાં 10 ઇંચ વરસાદ પડતા તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું છે. આગામી 5 દિવસ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે એક સુંદર મજાનું ગીત સાંભળવાનો. તો ચાલો માણીએ ગીત જેને સ્વર આપ્યો છે જીગરદાન ગઢવીએ અને ગીતના શબ્દો છે વારી ગયો.

0: sbs.com.au/gujarati ને તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati ની મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
1: મિત્રો, કાર્યક્રમમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. ચાલો હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
2: નમસ્કાર. ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણીની બીજી મેચ આવતીકાલે 4 જુલાઈએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આયર્લેન્ડ સામે પ્રવાસી ભારતીય ટીમનો 2-0થી આંચકાજનક પરાજય થયા બાદ નવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને શ્રેણીમાં પ્રભુત્વ મેળવવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ T20 વરસાદને લીધે ભારતની ઇનિંગ બાદ અનિર્ણિત જાહેર કરવી પડી હતી. ક્રિકેટ અંગેના બીજા આખરી સમાચાર. શ્રીલંકા ભારત સામે 2 ટેસ્ટ મેચોની શ્રેણી આગામી 15-27 ઓગસ્ટ દરમિયાન ગોલ્ડ અને કોલંબોમાં રમશે તેવી જાહેરાત શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કરી છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી SSC સ્ટેડિયમમાં રમાશે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 2 વખત પહોંચ્યું છે, પરંતુ ક્યારેય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની શક્યું નથી. ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે, જ્યારે શ્રીલંકા 6ઠા સ્થાને છે. ભારત આ વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પણ કરશે, તે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટની ગણતરી માટે મહત્વની છે. ભારતે શુભમન ગિલના સુકાની પદના યુગની શરૂઆત ઇંગ્લેન્ડમાં પ્રશંસનીય 2-2થી ડ્રો કરીને કરી હતી, જે પછી તેમણે વેસ્ટઇન્ડિઝ સામેની ઘર આંગણાની શ્રેણી જીતી હતી. જોકે યજમાન ભારતને ગયા વર્ષે ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે વ્હાઇટ વોશનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે બેટર્સની સ્પિન રમવાની ક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. શ્રીલંકાના સ્પિનરો તેમના પોતાના હોમ ગ્રાઉન્ડ પર ભારતીય બેટર્સ માટે વધુ એક કપરો પડકાર રજૂ કરી શકે છે. ભારતે છેલ્લે 2017માં ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે તેમણે 3-0થી જીત મેળવી હતી. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
1: મિત્રો, તમે ઓસ્ટ્રેલિયામાં ભૂરા રંગના કલરનો એક ધ્વજ જોયો હશે, તેને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ કહી શકાય છે. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ આ અહેવાલમાં.
3: સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
4: મિત્રો, તમે ઓસ્ટ્રેલિયામાં ઘણી જગ્યાએ 3 ધ્વજ એક સાથે લહેરાતા જોયા હશે. એ 3 ધ્વજમાંના ધ્વજ છે ઓસ્ટ્રેલિયાનો ધ્વજ, એબોરિજિનલ ધ્વજ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ. પણ ઓસ્ટ્રેલિયામાં કેમ 3 ધ્વજ ફરકાવવામાં આવે છે? તો તેનો જવાબ ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશનના લોકોથી શરૂ થાય છે. એબોરિજિનલ લોકો અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો ઓસ્ટ્રેલિયાના 2 અલગ અલગ ઇન્ડિજિનિયસ લોકો છે. દરેકનો પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષાઓ અને ધ્વજ છે. ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ લીલો, વાદળી, કાળો અને સફેદ છે. તેમાં સફેદ પરંપરાગત હેડડ્રેસ છે, જેને દારી તરીકે ઓળખવામાં આવે છે, અને તેના કેન્દ્રમાં એક સફેદ તારો છે. ધ્વજ ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરના લોકો અને જમીન, સમુદ્ર, સંસ્કૃતિ અને સમુદાય સાથેના તેમના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે. ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ઘણા લોકો માટે ધ્વજ એ એક ઓળખ અને સંબંધનું એક શક્તિશાળી પ્રતીક છે. પછી ભલે તેઓ ટાપુ પર રહેતા હોય, મુખ્ય ભૂમિ પર રહેતા હોય કે પછી વિદેશમાં પણ કેમ ન રહેતા હોય, આટલા બધા લોકો માટે ધ્વજ કેમ આટલો બધો મહત્વપૂર્ણ છે તે સમજવા માટે આપણે શરૂઆત કરીએ ટોરેસ સ્ટ્રેટથી.
3: SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
4: ટોરેસ સ્ટ્રેટ ટાપુઓ ક્વિન્સલેન્ડમાં કેપિયોક અને પાપુઆ ન્યૂ ગિનીના છેડા વચ્ચે આવેલા ટાપુઓનો સમૂહ છે. આ ટાપુઓ ઓસ્ટ્રેલિયાનો જ એક ભાગ છે અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોનું ઘર પણ છે, જેમની અલગ સંસ્કૃતિ, ઇતિહાસ અને ભાષાઓ છે. વર્ષ 1992માં આઇલેન્ડ કોઓર્ડિનેટિંગ કાઉન્સિલે ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો માટે સમુદાય ધ્વજ ડિઝાઇન કરવા માટે એક સ્પર્ધા યોજી હતી. વિજેતા ડિઝાઇન થર્સડે આઇલેન્ડના અંકલ બર્નાર્ડ નામોક દ્વારા બનાવવામાં આવી હતી. અંકલ બર્નાર્ડની ડિઝાઇન આટલી બધી મહત્વપૂર્ણ પ્રતીક બની તે પહેલાં સ્પર્ધાના થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું. તેમના પુત્ર બર્નાર્ડ નામોક જુનિયર માટે ધ્વજ તેમના પિતા સાથેના તેમના જોડાણને જીવંત રાખે છે. જ્યારે તેઓ તેને જુએ છે ત્યારે તેમને તેમના બાળપણ અને તેમના પિતાને દોરતા હતા ત્યારે સાથે વિતાવેલી ક્ષણો યાદ કરે છે. ધ્વજ પરના દરેક રંગ અને પ્રતીકનો એક અલગ અર્થ છે. લીલો રંગ જમીનનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વાદળી રંગ ટોરેસ સ્ટ્રેટના પાણીનું પ્રતિનિધિત્વ કરે છે અને કાળો રંગ ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સફેદ દારી ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. સફેદ 5-પોઇન્ટેડ સ્ટાર ટોરેસ સ્ટ્રેટના 5 મુખ્ય ટાપુઓનું જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરના કાયદાના વિદ્યાર્થી ટાયરેલ વિટીનો જન્મ અને ઉછેર થર્સડે આઇલેન્ડ પર થયો હતો અને તે હવે ક્વિન્સલેન્ડના ટાઉન્સવિલેમાં રહે છે. તેઓ કહે છે કે ધ્વજ ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સમુદાય, સંસ્કૃતિ અને લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
5: It's a part of our cultural identity in itself. It's a big part of our story. It's really good to have that sense of representation too. And especially being in a small community, you see this flag. It tells a story, who we are, where we're going, and how we're moving forward past all the injustices since colonization. How people were considered flora and fauna and not as people. So for me, this flag speaks for itself. It's something to make me feel seen as a person because it's representing my people.
4: બર્નાર્ડ જુનિયર અને ટાયરેલ બંને થર્સડે આઇલેન્ડ પર જ મોટા થયા હતા, જેને તેઓ પરિવાર અને સંસ્કૃતિથી ભરેલા નાના પણ વ્યસ્ત સમુદાય તરીકે વર્ણવે છે. ટાયરેલ માટે ધ્વજ રોજિંદા જીવનનો એક ભાગ છે. તેઓ કહે છે કે કોર્ટરૂમ અને મુખ્ય ભૂમિમાં રોજિંદા સ્થળોએ ધ્વજ જોવાથી મને ખૂબ જ સ્પષ્ટ લાગે છે કે જ્યાં હું મુખ્ય ભૂમિથી દૂર એક નાના ટાપુ પરથી આવી શકું છું.
5: Seeing flags in places such as courtrooms and just everyday places up here in the mainland, it just makes me feel so seen where I can come from a small island off the mainland, but entering mainland, seeing my flag in a courtroom, seeing my flag wrapped up your local post office, seeing some people wearing it on their clothing, it makes me feel like people up here in the mainland have so much love and respect for us up there. It just makes us all feel a part of Australia and all that and how we're all connected and trying to move
4: બર્નાર્ડ જુનિયર ધ્વજ વ્યાપકપણે ઓળખાયો તે પહેલાંનું જીવન યાદ કરે છે. તેમણે 1990ના દાયકામાં સ્પર્ધા પછી તેમને ધીમે ધીમે ટાપુઓ પર ફેલાતો જોયો. આજે ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લહેરાતો હોય છે. તમે તેને શાળાઓ, યુનિવર્સિટીઓ, સંસદો, સ્થાનિક કાઉન્સિલો અને અદાલતોની બહાર પણ જોઈ શકો છો. તે ઘણીવાર એબોરિજિનલ અને ઓસ્ટ્રેલિયન ધ્વજ સાથે પણ લહેરાતો હોય છે. ટાયરેલ, કે જેઓ અભ્યાસ કરી રહ્યા છે કેઇન્સમાં વ્યવસાય અને કાયદા પર, તેની માટે આ દ્રશ્યતા શક્તિશાળી છે. બર્નાર્ડ જુનિયરે ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ પણ ઘરથી દૂર જોયો છે. તેમણે તેમની દસ્તાવેજી ફિલ્મ કેરિંગ ધ ફ્લેગ સાથે વિદેશમાં તહેવારોમાં મુસાફરી કરી છે અને લંડન, પેરિસ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં ઓસ્ટ્રેલિયન દૂતાવાસમાં ધ્વજ લહેરાતો જોયો છે. તેઓ કહે છે કે દરેક વખતે તે તેને થર્સડે આઇલેન્ડ પર બાળક તરીકે પાછા લઈ જાય છે. તેના પિતાને પ્રથમ ડિઝાઇન પર કામ કરતા જોતા અને તેઓ કહે છે કે હું ગમે ત્યાં હોઉં, જ્યારે હું ધ્વજ જોઉં છું ત્યારે હું મારું બાળપણ ટાપુ પર ઉછળતું અને મારા પિતાના ખભા પર તે બધા સ્કેચ બનાવતા જોઉં છું.
6: No matter where I am, when I see the flag, I see my childhood growing up on the island and overlooking my dad's shoulder, doing all them sketches. And even when I took the documentary over to Canada and the flag was flying there, it took me back to Australia. And I didn't even think that I was in another part of the world. I just remembered my childhood and then I snapped into reality and I was, oh, that's right. I'm in another country. So that's the feeling that I have every time I see the flag.
4: બર્નાર્ડ જુનિયર ઈચ્છે છે કે બાળકો ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ પાછળની વાર્તા જાણીને મોટા થાય. તેમણે ટોરી જે મોર્ડે દ્વારા ચિત્રિત બાળકોના પુસ્તક અવર ફ્લેગ અવર સ્ટોરી થોમસ મેયો સાથે સહલેખક તરીકે કામ કર્યું છે. તેઓ વર્ણવે છે કે મેં શાળાઓમાં ખાસ કરીને સમાધાન સપ્તાહ અને નાઇડોકની આસપાસ ઘણું વાંચન કર્યું છે. શિક્ષકો અને શાળા સહાયક કાર્યકરો તરફથી મને જે બધી ટિપ્પણીઓ મળી છે તે હતી કે બાળકોને ખરેખર પુસ્તક વાંચવાનો આનંદ આવે છે.
6: I've had a lot of readings at schools, especially around Reconciliation Week and NAIDOC, and all the comments that I have from the teachers and the school support workers was the kids really enjoy reading the book.
4: જ્યારે તમે ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર ધ્વજ જુઓ છો ત્યારે તમે જમીન, સમુદ્ર અને લોકોનું જીવંત પ્રતીક જોઈ રહ્યા છો. તે ઓસ્ટ્રેલિયા અને સમગ્ર વિશ્વમાં ટોરેસ સ્ટ્રેટમાં સતત ખીલી રહેલી સંસ્કૃતિઓને પ્રતિબિંબિત કરે છે. ટાયરલ માટે ધ્વજ ભૂતકાળ અને વર્તમાનની વાર્તા વર્ણવે છે, પરંતુ તે ભવિષ્યની વાર્તાઓને પણ પ્રેરણા આપે છે.
5: It's good that we have a flag dedicated and designed by us for us to motivate us to continue our journey and move forward so that we are having pride in acknowledging our cultural identity.
4: નિકે હચિંગ્સ દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇન નો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
3: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
7: Launch season 4, the Arctic.
8: 10 brave souls, far from home, close to freezing.
9: It's a whole new frontier.
10: Oh my God!
8: Alone Australia streams 15th of July on SBS On Demand.
3: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
1: મિત્રો, રેખાબેન જોશી જણાવી રહ્યા છે કે આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો, તેમને સમાચાર પણ ખૂબ જ ગમ્યા તથા ગીતમાં પણ તેમને ખૂબ જ મજા આવી. આભાર રેખાબેન આપના મેસેજ માટે. મિત્રો, ગુજરાતી નાટકો ગુજરાતી ભાષાનું ઘરેણું છે. ઓસ્ટ્રેલિયામાં તેના દ્વારા સમાજસેવામાં પણ અનોખું યોગદાન આપનાર અભિનય થિયેટર ગ્રુપના વિસ્મયભાઈ ત્રિવેદીની મુલાકાત લઈએ અને જાણીએ તેમના રંગમંચના પ્રેમ વિશે.
3: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
11: મિત્રો, ગુજરાતી ભાષા આપણા સૌની લાડકી ભાષા છે. તેના સંવર્ધન માટે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કોઈક ને કોઈક કોશિશ કરતો હોય. કોઈક સારું લેખન કરે, કોઈક વાંચન, કોઈક ગઝલ, ગીત, શાયરીઓ દ્વારા તેના સંવર્ધનની કોશિશ કરે, તો કોઈક અભિનય કળા દ્વારા. હવે આજ જો અભિનય કળાની સાથે કોઈકને મદદ કરી છૂટવાની ભાવના ભળે તો સોનામાં સુગંધ પડી એવું આપણે કહી શકીએ. આવી જ કોશિશ કરી રહ્યા છે બ્રિસ્બેન સ્થિત વિસ્મયભાઈ ત્રિવેદી અને તેમનું અભિનય થિયેટર ગ્રુપ. તો આ અંગે વિગતે વાત કરવા આપણી સાથે જોડાયા છે બ્રિસ્બેનથી વિસ્મયભાઈ ત્રિવેદી. વિસ્મયભાઈ, SBSમાં આપનું સ્વાગત છે.
12: થેન્ક યુ.
11: વિસ્મયભાઈ, તમે અભિનય થિયેટર ગ્રુપ દ્વારા 2008થી સક્રિય છો, તો આટલા વર્ષમાં બ્રિસ્બેનમાં ગુજરાતી રંગમંચના વિકાસને કેવી રીતે જોયો છે?
12: બ્રિસ્બેન ખાતે અમે લોકો, તમે કહ્યું એ પ્રમાણે 2008થી સક્રિય છે. 2008માં અમે લોકો પહેલું નાટક કર્યું હતું બાબલાને પ્રેમ થયો અને ખૂબ સારો પ્રતિસાદ રહ્યો હતો એ વખતે. ત્યારથી અમને બધાને એવી લોકોનો સહકાર પણ મળ્યો છે અને એવી પ્રેરણા પણ મળી કે આપણે ગુજરાતી ભાષાને, ગુજરાતી રંગમંચને આગળ લઈ જવા માટે જે કંઈ કરી શકતા હોય એ કરવું જોઈએ. 2010માં પછી અમે લોકો ફરી બીજું એક નાટક લઈને આવ્યા, સસરો કરાવે સેટિંગ. એ પણ આવું હળવું અને કોમેડી નાટક હતું. ફરીથી બધાનો પ્રતિસાદ બહુ સરસ રહ્યો. વચ્ચે થોડીક લાંબી ગેપ થઈ ગઈ અમારે બધાને, કારણ કે અભિનય થિયેટર ગ્રુપ પ્રોફેશનલી જે કંઈ પણ આ નાટક કરે છે પ્રોફેશનલી, કાં તો મોનિટરી વેલ્યુ એવી કોઈ નથી. આ જે કંઈ પણ છે બધા અમે લોકો વોલન્ટિયર્સ અહીંયા સાથે ભેગા થઈને કરીએ છીએ, અને એક જ ઉદ્દેશ હતી ગુજરાતી ભાષાને આપણે ક્યાંક આગળ વધારે પહોંચાડી શકીએ એવી રીતે. તો થોડા બ્રેક લીધા પછી અમે લોકો 2017માં ફરી એક નાટક લઈને આવ્યા, વારા ફરતી વારો, તારા પછી મારો, અને એ હાઉસફુલ શો હતો. ત્રણેય નાટક જે કર્યા એ અમે લોકો આવી રીતે અહીંયા લોકલ જે ગુજરાતી કમ્યુનિટી ઓફ ક્વિન્સલેન્ડ છે, કાં તો ગુજરાતી એસોસિએશન ઓફ ક્વિન્સલેન્ડ છે, એ લોકો સાથે કર્યા હતા. અને બસ જો 2000 અને ફરીથી લઈને આવી રીતે 2026માં આપણું આ સરંગના શહેરમાં સંતા કુકડી આ વખતે અમે લોકો આધાર ચેરિટી સાથે કરીએ છીએ. જે કંઈ પણ કમાણી થશે આમાંથી બધી આધાર ચેરિટી ની જશે.
11: તો તમે ફિલ્મ એક્ટિંગનો અનુભવ ધરાવો છો, તો આ અનુભવ તમને રંગમંચ પર કઈ રીતે મદદ કરે છે?
12: આમ તો છે ને, હું રંગમંચનો અનુભવ વધારે કહું છું. ગયા વર્ષે એવો ચાન્સ મળ્યો લકીલી કે સ્ક્રીન એક્ટિંગ કરવાનો ચાન્સ મળ્યો. અમે લોકો એક શોર્ટ ફિલ્મ કરી હિન્દીમાં જેસ્મિન કરીને, અને એ બહુ સારો અનુભવ રહ્યો. પણ એ મારો પહેલો જ અનુભવ હતો અત્યાર સુધી, બાકી મેં કાયમ સ્ટેજ પર સ્ટેજ ઉપર જ કામ કર્યું છે અત્યાર સુધી. અને અનુભવમાં તો એવું કહું ને કે સ્ટેજ ઉપર જ્યારે જ્યારે જઉં છું ત્યારે ત્યારે કોઈક અલગ વાતાવરણ ને કોઈક અલગ ટ્રાન્સમાં હોઉં છું એવું જાતે અનુભવું છું. અને આઈ ગેસ સ્ટેજ પરથી ઉતરું છું ત્યારે લોકોનો જે પ્રતિસાદ હોય છે એ મને ફરીથી વધારે પ્રેરે છે કે આવું ને આવું કંઈક કરતા રહેવું જોઈએ.
11: વિસ્મયભાઈ, અભિનેતાની પાછળ એક સફળ નિર્દેશન કે સારા નિર્દેશનનો બહુ મોટો ભાગ હોય છે, તો આ જે નાટક છે તેના નિર્દેશન કે નિર્દેશક અંગે કંઈ જણાવશો?
12: જી, બહુ સાચી વાત કરી તમે કે નિર્દેશનનો બહુ મોટો ભાગ હોય છે, એની સાથે સાથે લેખકનો પણ. તો આપણે જે નાટક લઈને આવી રહ્યા છીએ 18 જુલાઈએ સનમના શહેરમાં સંતા કુકડી, એ એના લેખક અને દિગ્દર્શક બે એક જ અહીંયાની આપણી ગુજરાતી દીકરી જ છે ધ્વની અગ્રાવત, અને અહીંયા જ જન્મી છે, અહીંયા જ મોટી થઈ છે. અને એણે હમણાં જ ગ્રિફિથ ફિલ્મ ઓફ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તો ટેકનિકલી પણ ક્વોલિફાઈડ છે અને બહુ સરસ ટેલેન્ટેડ છોકરી છે. તો એની લખેલી સ્ટોરી આપણે બજાવવા જઈ રહ્યા છે.
11: બ્રિસ્બેનમાં વસતા ગુજરાતી સમુદાય માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા રહે તેની કેટલી જરૂર છે અને તેનાથી શું ફરક પડે એ વિશે તમે જણાવશો?
12: બિલકુલ, બહુ દ્રઢપણે માનું છું કે ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે આપણે આવા કાર્યક્રમો ક્યાંક ને ક્યાંક થતા રહેવા જોઈએ. એનાથી ફરક મને લાગે છે કે એટલો પડશે કે જે લોકો વર્ષોથી ગુજરાતને છોડીને આવ્યા છે એ લોકો તો માનો કે અહીંયા ગુજરાત છે એમ અનુભવશે જ, પણ હવે પછીની જે જનરેશન છે કે ઘણા બધા લોકોને હું મળતો હોઉં છું ને જોતો હોઉં છું કે ગુજરાતી ભાષા ક્યાંક ને ક્યાંક બહુ ઓછા અંશે વપરાતી થઈ ગઈ છે. તો એવા લોકોને પણ એક પ્રેરણા મળશે કે આપણી માતૃભાષાને જ્યારે મળીએ ત્યારે માતૃભાષામાં વાત કરીએ અને માતૃભાષાને જે આગળ લઈ જઈએ, તો જેથી કરીને આવનારી જનરેશન છે એને પણ પ્રેરણાદાયક રહે.
11: વિશ્વભાઈ, જે તમારું નવું નાટક આવી રહ્યું છે સનમના શહેરમાં સંતા કુકડી, તેની પાછળ મુખ્ય વિચાર શું છે? અમે એવું સાંભળ્યું કે એમાં ભાઈ તમે કેટલીક જીવનની વાસ્તવિકતાઓને પણ વર્ણવી લીધી છે, તો આ વિશે જરાક જણાવો ને.
12: જી બિલકુલ, જો બહુ સરસ સ્ટોરી લખી છે, હું કદાચ વધારે કહીશ તો મજા નહીં આવે જે લોકો જોવા વાળા છે એના માટે, પણ આપણા શ્રોતાઓ માટે હું ચોક્કસ એવું કહીશ કે સ્ટોરી જે રીતે વણેલી છે એમાં મૂળ એવું છે કે મારી તમારી જેમ જે આપણી ફર્સ્ટ જનરેશન અહીંયા આવી છે ફેમિલી, અને પછી અહીંયા આપણે આપણે આપણું પરિવાર આપણે મોટો કરીએ છે કે ઘર લઈએ છીએ, ગાડી લઈએ છીએ, અને આપણા છોકરાઓને સરસ રીતે મોટા કરીએ છીએ, અને આપણે ગુજરાતીઓ ખાસ એવું ધ્યાન રાખીએ છીએ કે આપણી કલ્ચરલ વેલ્યુઝ સાથે જોડાયેલા રહે અને આપણા સંસ્કારો સાથે પણ વણાયેલા રહે. તો એ રીતની સ્ટોરી લખાયેલી છે અને એમાં થાય છે એવું કે અહીંયા જન્મેલી છોકરી મોટી થાય છે અને કોઈક એક પરપ્રાંતીય છોકરાના પ્રેમમાં પડે છે, અને પછી જે રીતે આપણા સંસ્કારો અને આપણી વેલ્યુઝને સાચવવા માટે કઈ રીતે આખી વાર્તા એને આગળ લઈ જાય છે. સંતા કુકડી ખાસ નામ એટલે રાખ્યું છે કે ઘણું બધું કોમેડી અને હાસ્ય તમને જોવા મળશે, સાંભળવા મળશે. તો એ ક્યાંક ને ક્યાંક સંતા કુકડી રમાઈ જાય છે પોતાના જ ઘરમાં, અને સાથે સાથે એક એવો ટેક હોમ મેસેજ પણ છે કે જે મેં કહ્યું એ પ્રમાણે અહીંયા જે આવેલા લોકો છે અને અહીંયા જ હવે રહેવાના છે, અહીંયા જ સ્થાયી થયેલા લોકો માટે પણ કે ગુજરાતી હોવું અને ગુજરાતી ભાષાને આપણા સંસ્કૃતિને અને સંસ્કારોને આગળ લઈ જવું એટલું જ જરૂરી છે, પણ સાથે સાથે એક ડાયવર્સિટી પણ હોવી જોઈએ. તો એના પર છે આખી વાર્તા.
11: વિશ્વભાઈ, એક બીજી વાત એ મારે ધ્યાનમાં આવી કે તમે જેટલા નાટકના નામો કીધા કે અમે જે તમારા આ ભૂતકાળમાં જે તમે નાટકો ભજવ્યા છે કે આજે આ નાટક આવવા જઈ રહ્યું છે તે વિશે જોઈએ, તો બધામાં હાસ્ય ક્યાંક ને ક્યાંક કેન્દ્રસ્થાને છે અને તેની સાથે કૌટુંબિક સંબંધોની વાત છે, તો આ બે ભેગા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
12: જો એવું છે ને કે મેં તમને કહ્યું પ્રમાણે પહેલા કે આપણા ગુજરાતીઓ જ્યાં જાય ને ત્યાં એક ગુજરાતીપણું હોવું બહુ જરૂરી છે, અને હું માનું છું કે અને કદાચ મારા શ્રોતાઓ પણ આપણા શ્રોતાઓ પણ આપણી સાથે એ વાત પર સહમત થશે કે ગુજરાતીઓ સ્વાભાવિક રીતે જ હાસ્યાસ્પદ હોય, એટલે બાકી બધા પણ હોય જ છે પણ ગુજરાતીઓ વધારે એટલા માટે કે આપણે બહુ સરળ રીતે હાસ્યને વણી લેતા હોઈએ, અને આપણા સાહિત્યકારોએ પણ હાસ્યને અલગ અલગ રીતે કેવા સરસ નામ આપ્યા છે કે સ્મિત ગણો કે મંદ હાસ્ય ગણો કે આ રીતે બધા. તો એવું થાય કે હસવું તો બહુ જરૂરી છે લાઈફમાં, અને કૌટુંબિક એ રીતે કે મને લાગે છે ત્યાં સુધી મારી જાણ પ્રમાણે ઘણા બધા ગુજરાતીઓ અને કદાચ આજે પણ સમૂહ કુટુંબને એવી રીતે ઘણા બધા રહેતા આપણે રહેતા હોઈએ છે કે કાકા અને ફોઈ ને બધા સાથે રહેતા હોય અને એ રીતે એટલા આપણે રૂટ્સ એવા વણાયેલા છે કે હજી પણ આપણે કૌટુંબિક ની જે વેલ્યુઝ છે એને આપણે બહુ દ્રઢપણે આપણે આગળ વધારીએ કે મારી જનરેશન પછી આગળમાં પણ હું આગળ આવે એવી ઈચ્છા રાખું. તો એ બે મૂળ પાયાને રાખી અને પછી ક્યાંક ને ક્યાંક વાર્તાને વણીએ અને પછી જોઈએ કે પીરસીએ તો ખ્યાલ આવે કે અચ્છા તો શ્રોતાજનો તો અને જે બધા આપણે ઓડિયન્સ હોય છે બધાને ખૂબ ગમે છે અને એ લોકોને એવું લાગે છે કે અહીંયા એટલે દૂર પણ એક નાનકડું ગુજરાત વસે છે, એવો જો એક્સપિરિયન્સ આપણું નાટક આપી શકતું હોય તો એવો સતત પ્રયત્ન રહે છે.
11: વિશ્વભાઈ, આધાર ચેરિટેબલ ટ્રસ્ટ સાથે તમે આ નાટક માટે જોડાયા છો, તો એક તો આ કઈ રીતની ચેરિટી કરે છે તે વિશે અને તમે કેમ આ સામાજિક કાર્ય સાથે જોડાવાનું પસંદ કર્યું એ વિશે થોડું જણાવશો?
12: બિલકુલ. તો અભિનય થિયેટર ગ્રુપ મેં કહ્યું પ્રમાણે 2008 થી જ્યારે જ્યારે પણ આપણે જેટલા પણ નાટકના પ્રયોગો કર્યા છે એમાં ક્યારેય આપણે ફાઇનાન્શિયલી એમાંથી ફાયદો થાય એવો કોઈ ઉદ્દેશ હતો નહીં. ભગવાનની કૃપાથી બધા બહુ સરસ જેટલા પણ જોડેલા છે વોલન્ટિયર બહુ સરસ રીતે અહીંયા સેટ થયેલા છે, એટલે એમાંથી કમાઈ લેવાનો કોઈ આશય પહેલેથી હતો જ નહીં. આધાર ચેરિટી ખાસ એટલા માટે કે અમારા ખૂબ અંગત મિત્રો 4-5 જણા અને આપણી જેમ જ અહીંયા આવેલા અને અહીંયા સારી રીતે ભગવાનની કૃપાથી સેટ થયેલા છે, એ લોકોએ નક્કી કર્યું કે દર વખતે આપણે બીજા કોઈ ચેરિટી ફાઉન્ડેશનને રૂપિયા આપીએ છીએ, ડોનેટ કરીએ છીએ, એની જગ્યાએ આપણે પોતે જ કંઈક ચેરિટીનું કરીએ, તો એ પોતે કર્યાનો એક આનંદ મળે. તો આધાર ચેરિટી સાથે અમે ઇનડાયરેક્ટલી પણ વણાયેલા છીએ જ વર્ષોથી, અમે લોકો અમારા રીતે તો દર વર્ષે આપણે કંઈક ને કંઈક ડોનેશન કરતા જ આવીએ છીએ. આ વખતે એવું થયું કે એક કંઈક અલગ પ્રયોગ કરીએ કે નાટકને સાથે લઈએ અને અગર જો એમાંથી કંઈ બધું ભેગું થઈને જો આવી શકતું હોય મોનેટરી વેલ્યુ અને ચેરિટીને આપણે હેલ્પ કરી શકતા હોય તો એક ફંડ રેઝિંગ ઇવેન્ટ જેવું થઈ જશે એવી રીતે. તો ખાસ તો એ અને આધાર ચેરિટી વિશે હું એટલું કહું કે એ લોકોનું કામ બહુ ચોખ્ખું છે. બહુ ઘણા બધા ચેરિટી ફાઉન્ડેશન હોય છે, ઘણા લોકોને ચેરિટી આપતી વખતે એવું પણ થાય છે કે અમારું ડોનેશન ત્યાં મદદગાર સુધી પહોંચશે કે નહીં મદદ નિશ્ચિત બનીને, પણ આધારનું કામ એવું છે કે અને આટલા વર્ષોથી અમે લોકોએ સાથે સંકળાયેલા છે એટલે ખ્યાલ છે કે એ લોકો જેને મદદની જરૂર છે આપણે ત્યાં ગુજરાતમાં એને એને બહુ સરળ રીતે અને બહુ સચોટ રીતે પહોંચે એની ખાસ કાળજી એ લોકો રાખે છે. જેવી રીતે નાની નાની વાત છે કે એક છોકરીને હમણાં નર્સિંગ કરવું હતું પણ એના ફાઇનાન્શિયલી કેપેબલ નહોતા એનો પરિવાર, તો આધાર વાળાએ એને હેલ્પ કરી, પણ કેવી રીતે? તો એની કોલેજની ફીસ ભરીને બરોબર અને એને એવી રીતે કન્ડિશન પણ આપી દીધી કે તારે મિનિમમ ફર્સ્ટ ક્લાસ તો લાવવો જ પડશે તો અમે તારા નેક્સ્ટ સેમિસ્ટરની પણ ફી ભરીશું, એમ કરતા કરતા આજે છોકરી નર્સિંગ પૂરું કરવા આવી છે. તો એ અને ગોલ્ડ મેડલિસ્ટ સાથે તો એ જે આનંદ મળે છે ને એ કર્યાનો એ બહુ અદભુત છે. તો એવી નાની નાની જગ્યાએ ઘણી બધી જગ્યાએ હેલ્પ કરી છે આધારે અને કરતું રહેશે આગળ.
11: વિશ્વભાઈ, તમે SBS ને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
12: થેન્ક યુ સો મચ.
3: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
1: મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો સાંભળી લઈએ એક સરસ મજાનું ગીત જેના શબ્દો છે વાંસલડી.com. આ સાંભળતા જ હવે આપણે કાર્યક્રમને વિરામ આપીશું અને મિત્રો આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે નમસ્કાર અને આવજો.